0: થીમ ઉપર આયોજિત કાર્યક્રમમાં સામેલ હોઈન. એ મૌકામાં ઓમાન એક પેડ માં કે નામ અભિયાન કે શુભારંભ કરીન અપ પ્રદેશવાસી મન લે ઘલો એક ઠન પેડ માં કે નામ લગાય બર અપીલ કરીન. ઈ બેરા વન મંત્રી કેદાર કશ્યપ હકીહીન કે છત્તીસગઢ અપન સમૃદ્ધ વન સંપદા જૈવ વિવિધતા અ પ્રાકૃતિક સંસાધન કે સેતી દેશ કે સમૃદ્ધ રાજ્ય આય. રાજ્ય સરકાર હા પર્યાવરણ સંરક્ષણ અવ હરિત વિકાસ લ સર્વોચ્ચ પ્રાથમિકતા દેવત સરલગ કાર્ય કરત હે. શ્રી કશ્યપ બતાઈન કે રાજ્યમાં એક પેડ માં કે નામ અભિયાન કે તહત પાછું દુ બછરમાં કરોડો પેડ લગાય ગયે હે. એ અભિયાન હા એકઠન બડે જન આંદોલન કે રૂપ લે ચુકે હે. ઉહે રાયપુરમાં સ્કૂલી લૈકા મન વન્ય પ્રાણી કે વેશભૂષામાં ધારણ કરકે રેલી નિકાલીન અ પર્યાવરણ સંરક્ષણ કે સંદેશ દીન. છત્તીસગઢ પર્યાવરણ સંરક્ષણ મંડળ ડહર લે રાયપુરમાંથી એકઠન કાર્યક્રમ આયોજિત હોઈસ જેમાં પોસ્ટર પ્રતિયોગિતા અવ ઇકો ક્લબ કે શિક્ષક મન કે પ્રશિક્ષણ સત્ર આયોજિત કરી ગીસ. એખર અલાવા વિશ્વ પર્યાવરણ દિવસ કે મૌકામાં આજ પ્રદેશ કે આને આને ગ્રામ પંચાયતમાં ઘલો વિશેષ ગ્રામ સભા કે આયોજન કરે ગીસ. છત્તીસગઢ ઉચ્ચ ન્યાયાલય હા પ્રદેશ કે શરાબ ફેક્ટરી લે નિકલૈયા જહેરીલા પાણી લે નદિયા મન કે પ્રદૂષિત હોય ઉપર નારાજગી જતાઈશે. મુખ્ય ન્યાયાધીશ કે ડિવિઝન બેન્ચ હા એ મામલા કે સુનવાઈ કરત દુ જન અધિવક્તા મનલા કોર્ટ કમિશનર નિયુક્ત કરે હે. ઉહી કોર્ટ કમિશનર મન પ્રદેશ કે તીન ઠન શરાબ ડિસ્ટલરી યુનિટ કે સંયુક્ત નિરીક્ષણ કરી અવ અવૈયા 30 દિન કે ભીતર અપન રિપોર્ટ સોંપી. એ મામલા કે અગલા સુનવાઈ 6 જુલાઈ કે હોહી. ઉપમુખ્યમંત્રી અરુણ સાવ હકીન હે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે અગવાઈમાં કેન્દ્ર સરકાર કે 12 બછર દેશ કે વિકાસ સુશાસન અવ જન કલ્યાણ કે રહે હે. એ દૌરાન દેશ હર ક્ષેત્રમાં કતકોન ઉપલબ્ધિ હાસિલ કરીસ. શ્રી સાવ આજ રાયપુરમાં પત્રકાર મન લેગોટ બાત કરત બતાઈન કે કેન્દ્ર સરકાર કે ઉપલબ્ધિ અવ જન કલ્યાણકારી યોજના મન લે કે આજ લે 21 જૂન તક મહાજન સંપર્ક અભિયાન ચલાય જહી. ભાજપા કાર્યકર્તા મન ઘર ઘર જાકે જનસંપર્ક અવ હિતગ્રાહી મન લે સંવાદ કરી. એખર અલાવા પ્રદર્શની અવ જન જાગરણ કાર્યક્રમ ઘલો આયોજિત કરે જહી. છત્તીસગઢી સમાચાર બુલેટિન આપમન આકાશવાણી રાયપુર લે સુના થાઓ.
1: छत्तीसगढ़ के खबर ले है आपके वास्ता और खबर के विश्वसनीयता ले है हमार वास्ता. आकाशवाणी समाचार रायपुर के प्रादेशिक समाचार बुलेटिन के संगे संग हमार समसामयिक कार्यक्रम आप रेडियो के संग अपन मोबाइल में घलो सुन सकत हो. आकाशवाणी समाचार फेसबुक ट्विटर और यूट्यूब में घलो हावय. हमार फेसबुक पेज हरे छत्तीसगढ़ न्यूज ऑन AIR, ट्विटर हैंडल CGAIR न्यूज और हमार यूट्यूब चैनल हरे छत्तीसगढ़ AIR न्यूज. तो अब रेडियो के संगे संग आपके मोबाइल के माध्यम ले हम आप तक पहुंचा था. छत्तीसगढ़ के हर खबर पर सुनत रहो आकाशवाणी समाचार.
0: अब आगु बाढ़थन बाचे समाचार कोती. मुख्यमंत्री विष्णुदेव साय आज श्रम विभाग डहरले आयोजित मेधावी छात्र छात्रा सम्मान समारोह में शामिल होइन. એ કાર્યક્રમ રાયપુરમાં હોઈશ. એ મૌકામાં મુખ્યમંત્રી છત્તીસગઢ માધ્યમિક શિક્ષણ મંડળ કે 10મી અને 12મી બોર્ડ પરીક્ષા કે મેરિટ સૂચિમાં ટોપ 10માં જગ્યા બનૈયા પંજીકૃત નિર્માણ શ્રમિક મન કે 22 જણ છાત્ર છાત્રા મનલા મુખ્યમંત્રી નોની બાબુ મેધાવી શિક્ષા સહાયતા યોજના કે તહત 2-2 લાખ રૂપિયા કે પ્રોત્સાહન રાશિ દે કે સન્માનિત કરીન. એમાં કક્ષા 10મી કે 9 અને 12મી કે 13 જણ વિદ્યાર્થી સામિલ હે. એ વિદ્યાર્થી રાયપુર મહાસમુંદ દુર્ગ ગરિયાબંધ શક્તિ બલૌદાબજાર રાયગઢ અને કાંકેર કે સંગ આને આને જિલ્લા કે હે. મુખ્યમંત્રી સન્માનિત વિદ્યાર્થી મનલા બધાઈ દેવત કહીન કે ઉખર સફળતા સિર્ફ વ્યક્તિગત નહીં ભલુક શ્રમિક પરિવાર કે સંઘર્ષ પરિશ્રમ અને સંકલ્પ પ્રેરક કહાની હે. સુનૈયા મલ્લા બતા દન કે પ્રાદેશિક સમાચાર એકાંશ કે સમસામયિક વિષય ઉપર આધારિત કાર્યક્રમ બાતો બાતો મેં એ દારી વિશ્વ પર્યાવરણ દિવસ કે મૌકામાં અંબિકાપુરમાં સંચાલિત ગાર્બેજ કેફે કે સંચાલક રિતેશ સૈની લે ગે ભેટવાર્તા કે પ્રસારણ કરે જાહી. એકર પ્રસારણ કાલી 6 જૂન કે આકાશવાણી કેન્દ્ર રાયપુર ડહર લે FM અવ પ્રાઇમરી ચેનલમાં બિહેનિયા 9 બજે કરે જાહી. એલા છત્તીસગઢ કે જમ્મુ આકાશવાણી કેન્દ્ર એકે સંગ્રહ રિલે કરહી. રાજ્યપાલ રમેન ડેકા અવ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સ્વાસ્થ્ય વિજ્ઞાન અવ આયુષ વિશ્વવિદ્યાલય કે 4થા દીક્ષાંત સમારોહમાં સામિલ હોઈન. જીહા આને આને સંકાય કે 9000 લે જ્યાદા વિદ્યાર્થી મલ્લા ઉપાધિ પ્રદાન કરે ગીસ. એમાં લે 7500 લે જ્યાદા સ્નાતક 1500 લે જ્યાદા સ્નાતકોત્તર અવ 5 સુપર સ્પેશિયાલિટી